0: આ જિનિસ એ તે કમ હાર્વેસ્ટ પર લગી થી કે ઇતા છે સુવિધા છે દીપોહર બહુત કોડા હો છે
1: દીપોહર બેલ જકર કામ સારી કરી પલે આસવાર કથા ને કે
0: ખરાકી
1: કામ ધામ કરવાર કે તો પડવા ને કે દેહ પાર જતન નહીં કરીએ કામ
0: ઠંડા પાણી પુણા પી કરી રહેવાર કે
1: પડવા ખરા થી ગલે બી હંતા ઉદા ગામછા નહીં કરી પેન બોટલ નહીં કરી ચશ્મા પિંધી કરી બહાર કે બહાર લે બેલે આજે કેન ગીત સુનમા આજ્ઞા
0: આજે દેવે ઈએ ગિરફ્તાર ફિલ્મ રો ધૂપ મે નિકલાના કરો રૂપ કી રાની સે ગીત રે
1: કિશોર કુમાર ઓ આશા ભોસલે ઇંકર કંઠ તે સુનમા ગીત કે
0: ટિકટ ટિકટ કરમા
1: આજ્ઞા નિહાતી કહું આજ્ઞા
0: અમર રચન રવીન્દ્રનાથ મેહર પંચાનન પંજ વિહાર ગોલભ પ્રધાન બરગડ આવ લોકનાથ પ્રધાન લોકનાથ સાહુ ચૈતન્ય પટેલ હરેશ પડવા આજ્ઞા તાપરે અમર અછન સુભન સાહુ આવ સત્યવાહન મેહર આવ એ મેહર આજ્ઞા તાકર અછન રોહિણી મેહર આવ સ્વર્ણપ્રભાકર ખટાપાલીર બરગડર અમર રમાપાલીર જગન્નાથ સાહુ આજ્ઞા
1: આવ
0: અમર કુમારીર પટેલ પાન દુકાનર સૌ સતા જુગલ પટેલ જીતેન્દ્ર પટેલ બીસી આજ્ઞા પ્રમિલા શેઠ આઉ રામચંદ્ર શેઠ
1: આઉ
0: જયગોપાલ બહેરા સમકુ ડેલિગેટ કરવા અમર પુષ્પાંજલિ ખમરી અભિજીત અભિલાષ
1: આજ્ઞા ઠીક અછે આપણ જહા જહા કે ડેડિકેટ કલે આશા કરું છું સમસ્ત સુનુથવે ગીત કે આ કાર્યક્રમ માધ્યમ થી જેમાને અમર સંગે ફોન માધ્યમ થી જુડી હી ના પારબાર સેમાનકુ ભી લાગુ કે સેમાને અમર સંગે અછન બોલી કરી ગીત સુની કરી ને કે ઠીક અછે આજ્ઞા
0: નમસ્કાર
1: નમસ્કાર આજ્ઞા